પંચાયત પ્રધાન છે, ઉપપ્રધાન છે, તેને સરપંચ ગેલા દામના ઇન્દુસિયા, તેને નિયમપુલ તેને ઈ પંચાયત ગેરું જિલ્લા પરિષદ છે, પંચાયત કી સમિતિ ગેવી ફિલા તેને વોટ વા ચુકાસ્યા, જિલ્લા પરિષદ છે, પંચાયત કી સમિતિ ગે છે તેને ચાર નગર નિગમ સોલન, મંડી, પાલનપુર, ધરમશાલા વી તેને વોટ કે શરૂ કા મય કે તરી સુમચુ સોચિક શા ગેમના ઇન્દુસિયા તેને વતી શાકા તેને રિઝર્વ ઘોષિત ચોસ્યા. રાજધાની શિમલા કી નિયમપુલ પ્રદેશ વી જગા માંગ છે રૂ તેને થ્રી મોસમ સાફ તુસ્યા, પ્રદેશ રૂ નમલા ઠલમો થુરાન થાસ્યા, ખાસ કરકે રાજ્ય કે મેદાની જિલ્લા ઉના છે, તેને હમીરપુર છે, બિલાસપુર છે, કાંગરા છે, સોલન છે, સિરમોર કી તેની જગા માંગ છે રૂ તેને મી ગેલા નામલા ઠનમો નેલો સામનો જોગુસ્યા. મોસમ વિજ્ઞાન કેન્દ્ર શિમલા સિને થિરિંગ કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમોર કી તેને ગેરુ તેને છરવા છે, લુયા છે, સેરા ગેપચી દુખસ્યા, તેને અતી નિયમ્બુલો તેને ઓરેન્જ અલર્ટ છે, તેની જગા જન્મા ગેરુ તેને યલો અલર્ટ જારી રેપરુસ્યા. ચંબલ જિલ્લા રૂ તેને નશા છે, તેને નશા તસ્કરી ઝોન કી ખિલાફ ઝીરો ટોલરન્સ નીતિ કી થોક નેલો તેને કારવાઈ કઠિન કારવાઈ જોસ્યા, તેને પ્રશાસન તેને ડ્રામિડમન ચોંગ ગેલ ઝુમના કી ફિલ તેને ખોંબોજ્યા ખાખછેમો સ્ટેપ દારે ને દેસ્યા. નિયમપુલ તેને જન્મા દેવા યોગન વિભાગ ગેલ તેને રંગ નાસી લેવા પૈસા ગેરું, ખાસ કર સ્કૂલ છે, કોલેજ ગેરું વહી ગેલ તેને રોકથામ ઝોના કી ફિલ તેને સ્ટ્રિક્ટ એક્શન નેન્ડોજ્યા. તો એક ગાબલા અને ટશી સોમો કિલ્લુ નિયમ બોશિંગે નાયે.

સભી ને પહેલે શૂણને વાળે સભી લોકાવે સોનિયા સૈનીરી તરફન નમસ્કાર. ઓસારી રોજ આસા આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિ રક્ષક દિવસારી ગલાકેની સંઘે હિતુ સાવે શોભલે શોભલે લોકગીત સુનાણે હોર આસા મહિલા રે કાનૂન અધિકારારી ગલકેની ઓઝારે સમાચાર બી તો સાવે સુનાણે કુલવી કાર્યક્રમારી શરૂઆત આસાએ લોકગીતાન કેની એ શુણા તો સે આપણા શોભલા લોકગીત ગાયક સા શકુંતલા શર્મા ઓર સાથિયોરી અવાજન.